વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રામાં સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર દિનાંક 30 વૈશાખ માસ શક સંવત 1948 એટલે કે તારીખ 20 મે 2026. અત્યારે સવારના 6 થવાયા છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું શ્વેતા બરંડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: ભૂલે બિસરે ગીત કાર્યક્રમમાં સમય થઈ ગયો છે વિરામનો.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળીને તેમના વિચારો અને મંતવ્યો જાણશે. આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓએ કમિટી સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા. ગઈકાલે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય એવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે.
1: इसमें मतदाता भी इन्वॉल्व है, पूरे देश का मतदाता, पूरे देश के सिटीजन और देश में जो बाहर से इन्वेस्ट करता है वो भी एक स्टेक होल्डर है कि भारत का जो डेमोक्रेसी है वो कितनी मजबूत है. और अर्थशास्त्रियों ने ये भी कहा कि इससे जीडीपी पे 1.6% का फर्क पड़ेगा. अगर 7 चुनाव होते हैं तो 7 लाख करोड़ रुपया देश का बचता है. इलेक्शन करने के लिए प्रधानमंत्री मोदी जी ने और सरकार ने ये बिल जो है पार्लियामेंट्री जॉइंट पार्लियामेंट्री कमिटी को रेफर किया है.
0: પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે દેશની જીડીપીમાં વધારો થશે અને 7 લાખ કરોડની બચત થશે.
1: અગર મેં ઉદાહરણ કે તોર પર આપકો બતાઉં કે 2029 મેં અગર યે લાગુ હોતા હૈ કાનૂન તો લાગુ હોતે હી પાર્લિયામેન્ટ

0: की प्रथम जो मीटिंग होगी उसको अपॉइंटेड डेट कहेंगे, वो कैलेंडर हो गया सेट। जैसे 30 मई 2029 को अगर पहली मीटिंग होती और संविधान में संशोधन हो जाता उसके पहले, तो पहली मीटिंग के दिन ही ये माना जाएगा कि अपॉइंटेड डेट है, और उससे 5 साल के बीच में, मई 2029 से लगा करके 5 साल के बीच में जो भी विधानसभा के चुनाव होंगे वो शॉर्ट टर्म के लिए होंगे और 2034 में सब साथ आ जाएंगे। लागू ये 2029 में तब होता है जब 2029 के पहले पार्लियामेंट इसको कानून बना दे।
1: રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ છે, જે અંતર્ગત આણંદ જિલ્લાની 6 નગરપાલિકાઓ પૈકી ઉમરેઠ, તારાપુર, પેટલાદ, ખંભાત, સોજિત્રા, બોરસદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી, જ્યારે ગીર સોમનાથની વેરાવળ, પંચમહાલની શહેરા અને અમરેલીની દામનગર, ધારી, સાવરકુંડલા, બાબરા, બગસરા અને અમરેલી નગરપાલિકા પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાના અંદાજે એક મહિના બાદ 3 તબક્કે 15 મહાનગરપાલિકાઓની સામાન્ય સભા મળશે. પહેલી સામાન્ય સભામાં હોદ્દેદારોની નિયુક્તિઓ કરવામાં આવશે. તારીખ 25, 26 અને 28 3 દિવસ દરમિયાન અલગ અલગ તબક્કે મળનારી સામાન્ય સભામાં 15 મહાનગરપાલિકાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળશે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલે સ્વચ્છતા, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત જીવન, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ દરેક વ્યક્તિ એક વૃક્ષ રોપી તેની માવજત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમણે ગ્રામજનોને અઠવાડિયામાં એક દિવસ ગામની સફાઈ અને વૃક્ષોને પાણી આપવાની અપીલ કરી હતી. રાજ્યપાલે યુવાનોને વ્યસનથી દૂર રહી સાત્વિક આહાર અપનાવવા અને બાળકોને સંસ્કારી તથા શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો. ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અપનાવી આવક વધારવા પણ અપીલ કરવામાં આવી હતી. જામનગર પોલીસે ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડને ઝડપી પાડ્યું છે. આ કેસની તપાસ દરમિયાન લોકોને નકલી વિદેશી નોકરીના વચન આપીને છેતરપિંડી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી અને 25 પાસપોર્ટ જપ્ત કર્યા છે. શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ કેસની વધુ તપાસ થઈ રહી છે.
2: लोगों से उनके पासपोर्ट ले जाने के बाद उनको विदेश में ले जाने के लिए उनके पास से पैसे एक्सट्रोशन या फिर उनसे ब्रीच ऑफ ट्रस्ट किया गया था, और जिसमें जो मेन आरोपी है इसका, जिसका नाम है राजेंद्र मुड़ूभाई राजगोर, उसको अभी राजकोट से अरेस्ट किया गया है और उसके पास से कुल 25 पासपोर्ट और 4 मोबाइल फोन्स बरामद किए गए हैं.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABID ફોલો કરશો. આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોથી ખરીદાતા દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 4 રૂપિયા 55 પૈસાનો વધારો જાહેર કરાયો છે, જેના કારણે લાખો પશુપાલકોને મોટો આર્થિક લાભ થશે. આ ભાવ વધારો લાગુ થયા બાદ 7% ફેટવાળા ભેંસનો દૂધનો ભાવ પ્રતિ લીટર 62.34 રૂપિયાથી વધીને 63.6 રૂપિયા થશે, જ્યારે ગામના તમામ જે પશુપાલકો છે એમને ગાયના 4 ફેટવાળા દૂધનો ભાવ 38.23 રૂપિયાથી વધીને 38.68 રૂપિયા થશે. આગામી 1 જૂનથી પશુપાલકોને આ વધારો આપવામાં આવશે, જેને લઈ અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે વધુ માહિતી આપી.
3: પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ ₹1,035 જાહેર કરવામાં આવે છે. અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ છે અને સાથે સાથે ગુજરાતના તમામ દૂધ સંઘો તેમજ સમગ્ર ભારતના દૂધ ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ દરોમાં એક છે. અને ચાલુ નાણાકીય વર્ષ માટે ₹16,753 કરોડ લક્ષ્ય નક્કી કર્યું છે. આ સિદ્ધિ પાછળ લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો, પશુપાલકો અને અમૂલ પરિવાર દરેક સભ્યોને અવિરત યોગદાન રહેલું છે.
1: દેશના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે વસ્તી ગણતરી એ અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ રાષ્ટ્રીય કાર્યમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે, તેવો સંદેશ આપતા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શહાબુદ્દીનભાઈ રાઠોડે પોતાના પરિવારની વસ્તી ગણતરીની પ્રક્રિયા સરળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં વહીવટી તંત્રને પૂરતો સહકાર આપવા માટે અપીલ કરી છે.

0: વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ થવામાં છે અને એમાં 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સમાં મેળવી શકે છે. હું પ્રક્રિયામાંથી પસાર થયો છું, મેં આ તૈયારી કરી લીધી છે અને તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના આ એક મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપો એ વિનંતી.
1: રાજ્યમાં 25 મે સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આગામી દિવસ દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. ચોમાસુ હાલમાં દક્ષિણ પશ્ચિમ અરબસાગર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે અને આગામી દિવસોમાં તે આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિમાં છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં 26 મેની આસપાસ ચોમાસુ વહેલું બેસે તેવી પ્રબળ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા, જેમાં મિશેલ માર્સે 96 અને જોશ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશરાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવીને 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં 7:30 વાગે શરૂ થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેની સંસદીય સંયુક્ત સમિતિ આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોને મળીને તેમના મંતવ્ય મેળવશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25-28 મે દરમિયાન વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: હવે સાંભળીએ ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.
3: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
4: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
3: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરીસ્વાનને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. ડીજીસીએ તેના અધિકારીઓની હાજરીમાં એર ઇન્ડિયા બોઇંગ 78 સહિત ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોના નિરીક્ષણનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ઇટાલીની સત્તાવાર મુલાકાતે રોમ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી એન્ટોનિયો તાજાનીએ શ્રી મોદીનું સ્વાગત કર્યું. શ્રી મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની અને રાષ્ટ્રપતિ સર્જિયો માટારેલા સાથે વાતચીત કરશે અને તેમની સાથે ભારત ઇટાલી સહયોગને કેવી રીતે વધારવો તેના પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज क्विरिनल पैलेस में इटली के राष्ट्रपति सर्जियो मत्तारेला से मुलाकात करेंगे, जहां उन्हें गार्ड ऑफ ऑनर प्रदान किया जाएगा. आज के कार्यक्रमों में प्रतिनिधि मंडल स्तरीय वार्ताएं, प्रेस वक्तव्य, समझौता ज्ञापनों का आदान प्रदान, द्विपक्षीय बैठकें और खाद्य एवं कृषि संगठन का दौरा शामिल है. प्रधानमंत्री मोदी मोरस निग्रा ब्लैक मलबरी का पौधा भी लगाएंगे. ये एक ऐसी प्रजाति है जो अपने पाक, औषधीय और सांस्कृतिक महत्व के कारण भारत और इटली को प्रतीकात्मक रूप से जोड़ती है. रोम से सुपर्णा भाटिया.
0: રોમ પહોંચતા પહેલા પ્રધાનમંત્રી નોર્વેના ઓસ્લોમાં હતા, જ્યાં તેમણે 3જી ભારત નોર્ડિક સંમેલનમાં ભાગ લીધો હતો. આ બેઠક બાદ નોર્ડિક રાષ્ટ્રોના નેતાઓ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને તેમણે સંબોધી હતી.
2: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक, और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠકો દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26 મેના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે. ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશમાં જણાવ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલ 23મા ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળી તેમના વિચારો અને મંતવ્યો જાણશે. આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓ સાથે સમિતિ સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા. ગઈકાલે સાંજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય તેવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પહેલીવાર હડકાયા, અસાધ્ય બીમારી અને ખતરનાક શેરીમાં ફરતા શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી છે, જેમાં માનવ જીવન અને જાહેર સલામતીનું રક્ષણ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એનવી અંજારિયાની બનેલી બેન્ચે દેશભરમાં વધતી જતી રખડતા શ્વાનોની વસ્તી માટે શ્રેણીબદ્ધ નિર્દેશો જારી કર્યા હતા. બેન્ચે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ સંસ્થાઓ એવા વિસ્તારોમાં મૃત્યુ નિપજાવવાની મંજૂરી લઈ શકે છે જ્યાં રખડતા શ્વાનોની વસ્તી ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે અને જ્યાં વારંવાર શ્વાન કરડવાથી અથવા આક્રમક હુમલાઓ જાહેર સલામતીને જોખમમાં મૂકે છે. દિલ્હીમાં ખાસ કરીને બાળકોમાં રખડતા શ્વાન કરડવા અને હડકવાના કેસોની ઘટનાઓને પ્રકાશિત કરતા મીડિયા અહેવાલો બાદ ગયા વર્ષે 28 જુલાઈના રોજ શરૂ કરાયેલ સુઓ મોટો કેસમાં આ આદેશ આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાતીઓ મહાત્મા ગાંધીના AI આધારિત 3D અવતાર સાથે વાર્તાલાપ કરી શકશે. અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલ આ 3D અવતાર ગાંધીના વિચારો અને વ્યક્તિત્વને જીવંત બનાવશે. સંગ્રહાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ મુલાકાતીઓના અનુભવને વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. આ સંગ્રહાલયનું 3rd AI આધારિત ઇન્ટરેક્ટિવ હોલોબોક્સ હશે. અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામના AI હોલોબોક્સ પણ સંગ્રહાલયમાં રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજિટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશભરમાં 1,85,000થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો પ્રસ્થાપિત કર્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય DGCA અધિકારીઓની હાજરીમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધા ખાતે એર ઇન્ડિયા બોઇંગ 787-8 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. DGCAના જણાવ્યા મુજબ આ વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ લંડન હિથ્રો એરપોર્ટથી બેંગલુરુ જતી ફ્લાઇટ ચલાવ્યા પછી એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવેએ તેના બ્રોડગેજ નેટવર્કનું 99.6% વીજળીકરણ પૂરું કરી એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ વર્ષે માર્ચ સુધીમાં 69,873 કિલોમીટરથી વધુ બ્રોડગેજ રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું. અને IPL ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટને 7 વિકેટથી હરાવ્યું હતું. સાંભળીએ આ અંગે અહેવાલ.

0: आईपीएल क्रिकेट में राजस्थान रॉयल्स ने कल रात लखनऊ सुपर जायंट्स को 7 विकेट से हरा दिया। इसके साथ ही राजस्थान की प्लेऑफ में पहुंचने की संभावना भी बनी हुई है। राजस्थान रॉयल्स ने 221 रन का लक्ष्य 7 विकेट के नुकसान पर 5 गेंद शेष रहते हासिल कर लिया। वैभव सूर्यवंशी ने 93 रन की शानदार पारी खेली। वैभव को प्लेयर ऑफ द मैच चुना गया। प्रतियोगिता में आज कोलकाता नाइट राइडर्स का मुकाबला मुंबई इंडियंस से होगा। यह मैच कोलकाता में शाम 7:30 बजे से शुरू होगा।
1: અને હવે આજના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતની ઉઢાણ।
2: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે। દિવ્ય ભાસ્કર પ્રથમ પાના પર લખે છે, પેટ્રોલ ડીઝલના ભાવ હવે 90 પૈસા વધ્યા, 5 દિવસમાં 3.90 રૂપિયાનો વધારો। સુપ્રીમ કોર્ટ, ખતરનાક કૂતરાને મારો, ડર વિના જીવવાનો દરેકને અધિકાર। સંદેશ લખે છે, રસ્તે રખડતા ખતરનાક કૂતરાઓને મોતના ઇન્જેક્શન આપો, સુપ્રીમ કોર્ટ। ગુજરાત સમાચારની હેડલાઇન છે, ઈરાન પર હુમલો કરવાનો હતો પણ માંડી વાળ્યું ટ્રમ્પ। લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી, હોર્મુઝ ખોલાવવા તૈનાતીની તૈયારીમાં નાટો, આ હેડલાઇન છે ફુલછાબની। સ્થાનિક સમાચાર પર નજર કરીએ તો અમૂલે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો, ડીઝલના ભાવ વધ્યા છતાં ખાનગી લક્ઝરી બસોના ભાડા નહીં વધારાય। આજે ગુજરાત સહિત દેશભરના 12.4 લાખ કેમિસ્ટ હડતાલ પાડશે, ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે। અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે। એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે। સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરી શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી। અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
3: એક કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી।

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર .gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन चित्रलोक। इस कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: विविध भारती वडोदरा केंद्र आप सांभळी रह्या छो केजीआईटी सावली टाइम। અત્યારે સવારના 8:30 થઈ છે। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
3: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
5: टू फिल्म का गाना कुमार के हैं बोल और सौरभ रॉय और मीत प्रदर्श की है तर्ज.

0: ये संदेश।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
4: મનસુખ ભાઈ, ક્યાં ચાલ્યા?
5: કચેરી એ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણ પત્ર કઢાવવા।
4: અરે મનસુખ ભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો।
5: ફોન થી શું થાય?
4: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો, લો થઈ ગયું કામ।
5: અરે વાહ, તો હવે કચેરી જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ।
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નો ના ફળ સ્વરૂપે હવે આવક નો દાખલો, જાતિનું પ્રમાણ પત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
7: વિવિધ ભારતી નું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। સારા ગણદેવી કર જ્વેલર્સ ટાઈમ, અત્યારે સવારના 9 વાગ્યા છે। સુખનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડા રોડ, વડોદરા।
8: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

0: પોલીસ?
1: મિસ સીમા
0: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
0: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
1: અરે,
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
0: હાય.
3: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુત કરતા જલ્પેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આર્ક બ્લાઇન્ડ્સ છે ને જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર્ક બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી સજાવટ હમારી, યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર્ક બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, ફાયર સ્ટેશન 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
6: હેલો.
1: હેલો.
6: હા,
1: કોણ વાત કરો છો?
6: સંગીતા બોલું.
1: બોલો સંગીતાબેન, કયું ગીત સંભળાવીએ તમારી પસંદનું?
6: મારે મારા બાબાનું પસંદનું સાંભળવું છે,
1: ટોલે
6: પિક્ચરનું યે દોસ્તી.
1: યે દોસ્તી. તો શું કરે છે તમારો સન?
6: એ ભણે છે ચોથામાં.
1: ચોથામાં છે, બરાબર છે.
6: સ્કૂલમાં ગયો છે, આજે એક્ઝામ છે, છેલ્લું પેપર.
1: છેલ્લું પેપર, વાહ. પછી વેકેશન.
6: પછી વેકેશન,
1: બરાબર છે. પછી વેકેશન માં તમારું કામ વધી જવાનું.
6: ક્રિકેટ રમવાનો બહુ શોખ છે, રમ્યા કરે.
1: બરાબર. તો મૂક્યો છે કે નહીં ક્યાંક રમવા માટે?
6: ના, જો 10 વર્ષમાં થશે ને એટલે હવે મૂકવાનો છે.
1: બરાબર છે. અને તમારી ડોટર શું કરે છે?
6: એ 9th માં ભણે છે.
1: સારું.
6: મારા નામ અજયભાઈ છે.
1: બરાબર. એ શું કરે છે?
6: બેંકમાં.
1: એમાં જોબ કરે છે. સારું સારું. સંગીતાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીશું, તમારા સનની પસંદગીનું. સારું, આવજો.

0: ચોક્કસ સંભળાવી દઈશું તમને. બાકી શું ચાલે?
1: બાકી સારું છે,
0: જે કામકાજ ચાલુ છે પ્રોવિઝન સ્ટોર નું.
1: હા, દુકાન જ બેઠો છું હું.
0: બરાબર,
1: દુકાન જ બેઠો. બસ આજે વહેલો ફોન લાગી ગયો.
0: આજે વહેલો લાગી ગયો.
1: હા, અમે કીધું ટ્રાય મારી, પણ અમે કીધું એમ તો લગાવવાની ઈચ્છા નથી, પણ કોક ને બીજા નંબર લાગે એટલે.
0: અને તમારી પસંદગીનું ગીત સંભળાવીશું મિથુન નું. આવજો.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: પૂજા પ્લસ માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: હેલો વિવિધ ભારતી.
4: હેલો વિવિધ ભારતી, નમસ્કાર સાહેબ. નમસ્કાર.
3: નમસ્કાર, કોણ વાત કરો છો?
4: મનગમતા પ્રોગ્રામ સાંભળી રહ્યા છે પહેલી વાર સાહેબ.
3: વાહ વાહ,
4: સુખ શાંતિ?
3: સુખ શાંતિ એકદમ. પણ તમારું નામ તો જણાવો.
4: અરે નામ જણાવો એટલે તમને ઉમંગ આવશે એમ.
3: વાહ વાહ, તો મને જલ્દી જણાવો.
4: પહેલી વાર મારો ફોન છે. હાલો વડોદરા વિવિધ ભારતી નું.
3: વાહ વાહ, બહુ સરસ.
4: તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામ રતનગઢ, નવા રૂણિયાણાથી ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલું, ચીમંડળ માંથી.
3: વાહ, કેમ છો નાથાજી?
4: એકદમ મજા છે સાહેબ. અમારે ફોન ઉપર અમે FM મોકલવા મળ્યા ને, તારનું અમે આ નવી ઓળખાણ થઈ ગઈ.
3: વાહ વાહ, બહુ સરસ, નવા દોસ્તો મળ્યા ને તમને.
4: હા, પહેલી વાર મારે વાતચીત થાય છે એમ.
3: એટલે ફોન જ પહેલી વાર લાગ્યો કે વાતચીત પહેલી વાર થાય છે આપડી?
4: પહેલી વાર તમારી વાત થાય છે.
3: બરાબર, તો નાથાજી શું કરો છો તમે?
4: મારે સાહેબ કરિયાણા સ્ટોર દુકાન છે, અને મારે ખેતીવાડી છે, અને બધે સાથે મળે ને કામ કરીએ છીએ, અને પ્રોગ્રામ તમારા સાંભળીએ છીએ.
3: બહુ સરસ. લો તો નાથાજી, કયા કયા કાર્યક્રમો ગમે તમને અમારા?
4: એટલે અમે હવે જાણકારી તમને મળી છે, ફોન પ્રોગ્રામ અમે વાપર્યો હતો ગયા વખતે, તમે નવા આવ્યા છે ને બદલે. કલ્પેશ સાહેબ તમારું નામ?
3: હા, જલ્પેશ.
4: હા, અને પેલા સાહેબ બીજા આલી જી?
3: બીજા પાયલબેન છે.
4: પાયલબેન ની બધા તમે બધા, હવે અમે પહેલી વાર થી હવે અમે વાપરવા મળ્યા છે. હવે તમને નવી જાણકારી જે મનગમતા હશે એ તમને જણાવશો, અને તમારા નિયમિત શ્રોતા મિત્ર થઈ જશે.
3: બહુ સરસ. તો નાથાજી, તમે ખેતી કરો છો, તો અમારા ખેતીવાડીના પણ કાર્યક્રમો આવે છે અમદાવાદ વડોદરા પર, એ સાંભળો કે નહીં?
4: ગોમનો ચોરો વાપરા, બધું વાપરા.
3: વાહ વાહ, બહુ સરસ. લો, તમને તો ખબર જ છે. તો એ કાર્યક્રમો તમને ઉપયોગી થાય છે કે નહીં ખેતીમાં?
4: થાય થાય, ખેતી વિશે તો ઘેર બેઠા ગંગા આવે છે.
3: બરાબર છે, સાચી વાત છે. એટલા માટે તો કાર્યક્રમ પ્રસ્તુત કરીએ છીએ અમે.
4: આ તો ઘેર બેઠા બધું જોવા મળે. આ તો જે રેડિયો નિયમિત સાંભળે ને.

0: બધા જાણકારી મળે ને, નવો અવતાર મળ્યો હોય એવું થાય. નમસ્કાર આકાશવાણી.
1: તો નાથાજી ઘરે કોણ કોણ છે બીજું?
0: મારે એક નાનકડો દર્શન છે, જાનકી છે, મારે ભાઈ બળવંત છે, અમૃત છે, પછી સોનલબેન છે, પછી મારે ક્યાંથી ઉર્મિલાબેન છે, મારે મમ્મીનું નામ છે ચંપાબેન, પછી મારે રેડિયો મિત્રમાં જે અમને જાણકારીમાં અમને મેળવ્યા ને, તો અમને મેળવ્યા હતો અમારે ધીરજભાઈ રબારી.
1: બરાબર છે.
0: હા, એને બધા મને એને બધું શીખવાડી અને તમારી સાથે વાત કરવાનું મને ખૂબ તક મળ્યો.
1: વાહ વાહ, અમને પણ તક મળી તમારી સાથે વાત કરવાની, આનંદ થયો. કયું ગીત સંભળાવીએ કો?
0: અને અમારે રેડિયો મિત્રમાં છે કડવાજી છે વેજાવાડા થી, પછી ચારુસન છે વજનજી ઠાકોર થી, પછી મેમુ હિંગોજા જુમાભાઈ ભાઈ કપૂર ભાઈ, અમારા નમસ્કાર આકાશ મિત્રો છોટા મિત્ર મંડળ છે ને, એ અમારે અમદાવાદ વડોદરા નું ખુબ આવતું પ્રસારણ, પણ એ ફોની પ્રોગ્રામ બંધ થઈ ગયો છે સાહેબ.
1: બરાબર.
0: હવે અમે આમાં જોડાઈ ગયા છે, અમારે આમાં નિયમિત રહેશે. અમે
1: તો આ ફોન ઇન પ્રોગ્રામ માં તમારે કયું ગીત સાંભળવું છે?
0: આપણે કુરબન પિક્ચર નું છે ને ફિલ્મ, એ ધરતી ચાંદ શિકારે.
1: ચોક્કસ સંભળાવી દઈશું તમને.
0: અને ખુબ ખુબ તમારો સાહેબ આભાર, અમારો આવો નાવો કોલ લેતા રહેજો.
1: ચોક્કસ, તમારો પણ આભાર, ફોન કરતા રહેજો.
0: હા, ફોન કરતા રહેશે ને, અમે તો ગમત ગુલાબ જેવી વાતો પણ કરશે તમારી સાથે.
1: ચોક્કસ, ફરી વાર ફોન કરશો ત્યારે આપણે ગમત ગુલાલ ની વાતો કરીશું.
0: હાલ તો નવે નવા છે એટલે મને ઓછું ફાવશે. અને અમારો ફોન પ્રોગ્રામ માં કાલે આવશે ને? અરે
1: ના, આ પ્રોગ્રામ તો મે માં આવશે.
0: મે મહિના માં આવશે?
1: હા.
0: એવું છે?
1: હા.
0: કઈ તારીખે આવશે?
1: એ હવે સાંભળતા રેજો, મંગળ બુધ શુક્ર માંથી કોઈ એક દિવસ આવશે. સારું, તો નાથાજી મળીએ અને આવતી વખતે. ચોક્કસ ચોક્કસ, અને ફરી વાર ફોન કરશો ત્યારે ગમ્મત ગુલાલ ની બીજી વાતો કરીશું.
0: હા હા, મજા આવે છે સાહેબ હાસ્ય કલાકાર માં તો. નમસ્કાર.
2: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આર કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: આવજો આવજો.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: सारा गणदेवीकर ज्वेलर्स, सुकनु सोनु तो सारा गणदेवीकर नुज, सारा नु सोनु सुख शांति ने समृद्धि नु सोनु, सारा गणदेवीकर ज्वेलर्स, दांडिया बाजार ने वागड़ियो रोड, वडोदरा।
2: दस लाख नी लॉटरी मने, वाओ
3: फसानी।
4: नकली ऑफर्स थी सावधान,
5: आरबीआई कहे छे
6: जानकार बनो सतर्क रहो।
7: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
8: બેટા એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે, કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
7: પપ્પા હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
8: શું વાત કરે છે?
7: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
9: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
10: હેલો વિવિધ ભારતી।
11: હેલો વિવિધ ભારતી, જય શ્રી કૃષ્ણ।
10: જય શ્રી કૃષ્ણ।
11: તમે કોણ બોલો?
10: હું જલ્પેશ વાત કરું છું।
11: કેમ છો સર? મજામાં?
10: બસ એકદમ મજામાં। તમારું નામ તો કયું નહીં?
11: હા કહું છું ને, મારું નામ મનીષા છે, તરસાલી થી બોલું છું।
10: કયું ગીત સંભળાવીએ તમને?
11: આજે સંભળાવશો મને ગીત, એકદમ યાદ બી નથી કર્યું આજ તો।
10: ફોન એકદમ લાગે ને એટલે ખુશી એકદમ થઈ જાય, તો ખ્યાલ પણ નહીં આવે।
11: બસ લાગે એટલે ખુદી પડી, બસ ફોન લાગી ગયો, ફોન લાગી ગયો।
10: બરાબર છે, અને અમે અહીંયા ખુશ થઈ જઈએ કે અમારો શ્રોતાનો ફોન આવ્યો, ફોન આવ્યો।
11: અમે રાહી પ્યાર કેનો ફીચર છે ને, એનું ગીત છે યુહી કટ જાયેગા સફર સાથ ચલને સે,
10: ચોક્કસ સંભળાવીશું। તો મનીષાબેન શું કરો છો તમે?
11: બસ હું હાઉસ વાઈફ છું।
10: બરાબર છે, બાળકો છે કે નહીં?
11: હા બાળકો છે ને, મારે બે બેબી છે।

0: બરાબર.
1: બસ હા, હવે એની જોડે તમે ગયા સોમવારે વાત કરી હતી.
0: અચ્છા,
1: પરિણામ છે એનું. હા, હવે શીતલ મેડમ ને કાયમ દર સોમવારે તો નંબર લગાવતા હતા અત્યાર સુધી, હવે તમારો વારો આવ્યો છે, હવે અમે તમને તમારી મુલાકાત લઈશું. અમે
0: ચોક્કસ ચોક્કસ, અને અમને મજા આવે છે વાત કરવાની બધા સાથે.
1: હા હા, મસ્ત મજા આવે છે. હા,
0: તો વેકેશન પડી ગયું કે નહીં આ બાળકોને?
1: હા બસ હવે પડી ગયું, આજથી વેકેશન એ લોકોને છે. હા
0: હા, બસ તો પછી આજથી તમારી આવી બની. એક બે
1: મહિના
0: પણ તો થોડું થોડું રમતા પણ રહેજો તમે, એટલે થોડી ઓછી બૂમો પાડવી પડશે.
1: હા હા, બરાબર છે. ત્યારે એ લોકો બાળપણ જોઈને આપણને આપણું બાળપણ યાદ આવી જાય છે કે આપણે સાથે રમીએ એમ થાય છે.
0: સાચી વાત છે, પણ આપણે જે બાળપણમાં કારસ્તાન કર્યા હોય એવા કારસ્તાન એ કરે ને ત્યારે આપણે બૂમો પાડી દઈએ.
1: બરાબર છે, સાચી વાત છે.
0: પછી કોઈ યાદ અપાવે કે ભાઈ તમે નાના હતા ત્યારે આવું જ કરતા હતા, ત્યારે હસવું આવે પાછું આપણને.
1: હા હા, બરાબર છે.
0: ઠીક છે મનીષાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ, હમ હૈ રાહી પ્યાર કે ફિલ્મ.
1: હા હા, આવજો
0: આવજો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કેજીઆઈટી સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: 1 કરોડ પરિવારોં કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: સૌની માટે સામાજિક સુરક્ષા, અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
3: હેલો વિવિધ ભારતી.
4: હેલો, જય શ્રી કૃષ્ણ.
3: જય શ્રી કૃષ્ણ.
4: ઓળખાણ પડી?
3: ના પડી.
4: રંજનબેન પ્રજાપતિ, વલણ.
3: વલણ થી?
4: હા, મારે તમારી જોડે વાત પહેલા થઈ ગઈ હતી ને?
3: થઈ ગઈ હતી. તમારે કોક ની ગીત સંભળાવવાનું હતું, હે ને? હા,
4: તો મારે ગયા સોમવારે પણ આખી રિંગ વાગી હતી, પૂરી થઈ ગઈ. હમણાં 2 મિનિટ પહેલા પણ એક આખી રિંગ વાગી પૂરી થઈ ગયા. ફરી રિંગ વાગી?
3: વાહ, તો ફરી રિંગ વાગી એમાં ઉચકી લીધો ને. અમને અહીંયા દેખાયું કે રંજનબેન જ ફોન કરે છે, લખાઈને આવ્યો અમારા ફોનમાં કે રંજનબેન, એટલે તરત જ ઉપાડી લીધો. તમે એમને ઉપાડી લીધો?
4: લખાઈને આવે છે તો પછી તમે ઉપાડ્યો કેમ? પહેલા મારી રિંગ પૂરી થઈ ગઈ.
3: પહેલા લખાઈને ના આવ્યું, અત્યારે લખાઈને આવ્યું. પહેલા ખાલી નંબર આવ્યો. તો રંજનબેન કયું ગીત સંભળાવ્યું આ વખતે?
4: મારે બીજી બેબીની બર્થડે છે ને નાની, 23 એપ્રિલ.
3: પણ અમે 23 એપ્રિલ પહેલા કે 23 એપ્રિલ પછી ગીત નહીં સંભળાવી શકીએ છીએ, એક મેમાં સંભળાવાશે.
4: વાંધો નહીં, હવે શું કરવા. તો 2-3 અઠવાડિયા થી હું ટ્રાય કરતી હતી પણ રિંગ આખી આખી વાગીને પૂરી થઈ જાય. તમે ઉપાડો ના તો એમાં મારો વાત છોડો.
3: તમે રંજનબેન ચોક્કસ આજે લડવાના મૂડમાં ફોન કર્યો છે.
4: હું તો કેટલા 30-35 વર્ષ જૂની છું.
3: એટલે 30-35 વર્ષ થી લડતા લડતા જ ફોન કરો છો?
4: તમે નવા નવા છો એટલે તમારે લડવું પડે. મારે રૂબરૂ માં આવીને તમારી મુલાકાત કરવી પડે.
3: ચોક્કસ આવો ને. તો રંજનબેન,
4: મારું પહેલું ગાયન આવ્યું તમે?
3: તમે સાંભળ્યું?
4: ના, નહીં સાંભળ્યું.
3: તો પછી આ ફરમાઈશ પણ નહીં આપું. તમે ફોન છે, ફોન લાગી ગયો, મારું ગીત કેમ ના આપ્યું એવું કહો છો ને? તમે ગીત તો સાંભળતા નથી તો પછી કેવી રીતે ફરમાઈશ આપવાની? હવે મારો લડવાનો વારો છે, તમારો કેન્સલ.
4: ચલો, મારી છોકરીઓના નામ લઈ લો
3: ને.
4: સાચી પ્રજાપતિ, એની બર્થડે છે.
3: હા,
4: અને એની મોટી બેન બ્રિષા પ્રજાપતિ, એની માસીની દીકરી યાના પ્રજાપતિ, મોહન પ્રજાપતિ, નાના ભૂલતાઓ.
3: તો ગિફ્ટ શું આપવાના રંજનબેન?
4: આપીશું હવે, હવે તો ખરી બર્થડે.
3: તમે તો એડવાન્સ માં આપી દો છો ને ગિફ્ટ?
4: ના, ડોલ આપીશું.
3: વાહ વાહ, સારું સારું. રંજનબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીશું અને આ ગીત મેમાં આવશે. ચોક્કસ ચોક્કસ ચોક્કસ ચોક્કસ ઉઠાવી લઈશું. આવજો.
4: હા, સારું આવજો. થેન્ક યુ.
3: ઓકે ઓકે.

0: હેલો વિવિધ ભારતી.
1: નમસ્કાર.
0: નમસ્કાર.
1: બોડેલીથી બોલું.
0: બોડેલીથી કોણ વાત કરો?
1: અબ્દુલ અજીજ.
0: અબ્દુલ અજીજ
1: વાલા.
0: બોલો ચાંગાજીવાલા, કયું ગીત સંભળાવીએ?
1: અમારે ફિલ્મ હમરાહીનું ગાયન સાંભળ્યું છે, ટાઇટલ સોંગ.
0: ચોક્કસ સંભળાવી દઈએ. તો ચાંગાજીવાલા શું ચાલે બોડેલી?
1: હસનભાઈ સોળા વાળા છે, એ બધા તમારે યાદ કરતા.
0: તો હમણાં તો ખાસા ટાઈમ થી હસનભાઈ નો ફોન આવ્યો નથી.
1: ના, ટ્રાય તો કરે છે પણ લાગતો નથી ને.
0: બરાબર.
1: વધી ગયા છે આપડે.
0: તો તમારે છે ને એક સોમવાર બધા ભેગા થઈને બેસી જવાનું.
1: હા, અમે બધા ભેગા થઈને બેસીએ છીએ કેટલી વખત. બીજા કોઈનો લાગતો નથી, આજે લાગી ગયો મારો. મેં હમણાં નાતો તો પછી ટ્રાય કર્યો ને, તો લાગી ગયો. 8-10 ટ્રાય મેં લાગી ગયો આજે.
0: બહુ સરસ.
1: ગઈ વખતે 550-600 વખત ટ્રાય કર્યો તો નતો લાગ્યો.
0: આજે લાગી ગયો ને. અને અમે તમારી
1: પાઠક સાહેબ ને,
0: જલ્પેશ પાઠક.
1: જલ્પેશ પાઠક અમારે એક અરવિંદ પાઠક છે, મારા ખાસ મિત્ર છે.
0: અચ્છા.
1: એ વિમાનું ને એનું કામ કરે છે.
0: બરાબર.
1: સારા માણસ છે, બહુ જોરદાર માણસ છે.
0: બરાબર છે. ઠીક છે. તો છાંગાજી વાલા, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મી ગીતોની સફર ફિલ્મ સંગીતમાં. કાર્યક્રમની શરૂઆત કરીએ મોહમ્મદ રફી તથા આશા ભોસલેના કંઠે ગવાલ ગીતથી. ફિલ્મ નઝરાના પ્યાર કા ગીતકાર નિદા ફાસલી અંજાન વિઠ્ઠલભાઈ પટેલ હેમંત ભોસલેનું સંગીત.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું

0: સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: સારા ગણદેવીકર જ્વેલર્સ. સુકનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડા રોડ, વડોદરા.

શ્રોતા મિત્રો, આપે સાંભળ્યું જલમહલ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. હવે સાંભળીએ ફિર વહી રાત ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, મઝરૂની ગીત રચના આર ડી બર્મનનું સંગીત.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કેજીઆઈટી સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, હવે ફિલ્મ સંગીતમાં સાંભળીએ ગીત લતા મંગેશકર તથા ભૂપેન્દરના સ્વરમાં ફિલ્મ સિતારા, આરડી બર્મનનું સંગીત.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
3: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
3: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત લાઈન થી

સબૂત ફિલ્મનું ગીત સાંભળીએ કિશોર કુમાર તથા લતા મંગેશકરના સ્વરમાં, ગીતકાર અમિત ખન્ના, બપ્પી લહેરીનું સંગીત.

0: મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
2: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ખ્વાબ ફિલ્મથી ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતકાર સંગીતકાર રવિન્દ્ર જૈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જ્યોતિ બની જ્વાલા. આ ફિલ્મનું ગીત સાંભળીએ લતા મંગેશકર, મોહમ્મદ રફી તથા કિશોર કુમારના સ્વરમાં. આનંદ બક્ષીની ગીત રચના, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળી જુદાઈ ફિલ્મથી ગીત કિશોર કુમાર તથા આશા ભોસલેના સ્વરમાં, આનંદ બક્ષીની ગીત રચના લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત

0: પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: બનાએ ખાસ ભૂલે વિસરે ગીત.

0: सताती है।
1: हर रोज सुबह 7 बजे सिर्फ विविध भारती पर।
2: यादों की महफिल कार्यक्रम जारी रहेगा एक छोटे से अंतराल के बाद।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જિયોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની વચ્ચેની વાતચીત ભારત ઇટાલી સંબંધોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે.

સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રોમ પહોંચ્યા પછી તેમને રાત્રિ ભોજન પર પ્રધાનમંત્રી મેલોનીને મળવાની તક મળી. ત્યારબાદ પ્રતિષ્ઠિત કોલોસીયમની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે બંને નેતાઓએ વિવિધ વિષય પર દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આજની વાતચીત ભારત ઇટાલી મિત્રતાને મજબૂત બનાવવા માટેની વાતચીત ચાલતી રહેશે. દરમિયાન બીજી પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ગઈકાલે સાંજે રોમમાં ઉષ્માભર્યા સ્વાગત માટે ઇટાલીમાં ભારતીય સમુદાયનો આભાર માન્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને ભારત ઇટાલી સંબંધોને મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે ભારતીય ડાયસ્પોરા સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રને ગૌરવ અપાવી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ભારત ઇટાલી સંબંધો અભૂતપૂર્વ ગતિએ વિસ્તર્યા છે અને હવે તે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ઇટાલીના સમકક્ષ જ્યોર્જિયા મેલોની દ્વારા લખાયેલા સંયુક્ત લેખમાં બંને નેતાઓએ ભાર મૂક્યો હતો કે દેશો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ મિત્રતામાંથી એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં વિકસિત થયા છે, જે સ્વતંત્રતા, લોકશાહી અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણને ચરિતાર્થ કરે છે. બંને નેતાઓએ નોંધ્યું હતું કે જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે ત્યારે ભારત ઇટાલી ભાગીદારી ઉચ્ચતમ રાજકીય અને સંસ્થાકીય સ્તરે પહોંચી રહી છે. તેમણે કહ્યું કે ભાગીદારી બંને રાષ્ટ્રની આર્થિક ગતિશીલતા, સામાજિક સર્જનાત્મકતા અને સદીઓ જૂની સભ્યતાને જોડીને એક નવું પરિણામ પ્રાપ્ત કરી રહી છે. બંને નેતાઓએ કહ્યું કે તેમનો સહયોગ એક સહિયારી સમજણને પ્રતિબિંબિત કરે છે કે 21મી સદીમાં સમૃદ્ધિ અને સુરક્ષા, રાષ્ટ્રની નવીનતા, ઉર્જા સંક્રમણોનું સંચાલન અને વ્યૂહાત્મક સાર્વભૌમત્વને મજબૂત કરવાની ક્ષમતા પર આધારિત રહેશે. બે રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં નેતાઓએ નવા લક્ષ્યને અનુસરીને અને પૂરક શક્તિઓનો ઉપયોગ કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વૈવિધ્યસભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ આન ગ્યુ બેક સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત દક્ષિણ કોરિયા સંરક્ષણ, સંરક્ષણ ઉદ્યોગ અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરી. બંને દેશ વચ્ચે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને ટેકનોલોજીકલ સહયોગ પ્રત્યે સહિયારા પ્રયાસ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ એક ખૂબ જ ફળદાયી બેઠક હતી. ભારત અને દક્ષિણ કોરિયાએ સંરક્ષણ સાયબર સહયોગને પ્રોત્સાહન આપવા પર કરારનું આદાન પ્રદાન કર્યું હતું. આ સમજૂતી કરારનું આદાન પ્રદાન ભારતની રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજ, કોરિયા રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી અને યુએન શાંતિ રક્ષા સહકાર વચ્ચે થયું હતું. અગાઉ શ્રી સિંહે કોરિયાના રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના એક સહાયક સુરક્ષા પ્રોટોકોલ અધિકારી ખુલશી વિસ્તારમાં મિશન પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે સવારે બની હતી. મૃતકની ઓળખ 35 વર્ષીય નરેન્દ્ર તરીકે થઈ છે, જે ભારતના હરિયાણાનો રહેવાસી હતો અને મિશનમાં ફરજ બજાવતો હતો. પોલીસ કમિશનર હસન મોહમ્મદ શોકત અલીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દરમિયાન કોઈ સ્પષ્ટ અસામાન્યતા મળી નથી. તેમણે ઉમેર્યું હતું કે સબપરીક્ષણ અહેવાલ પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. ભારતીય સહાયક ઉચ્ચ આયોગ મૃતદેહને સ્વદેશ મોકલવાની વ્યવસ્થા કરવા માટે પરિવારના સંપર્કમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બેઇજિંગમાં દ્વિપક્ષીય સંબંધ અને ઇરાન યુક્રેન સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાટાઘાટો બેઇજિંગ અને મોસ્કો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને સંયુક્ત રાષ્ટ્ર એસસીઓ અને બ્રિક્સ જેવા મંચ દ્વારા સંકલન વધારશે. બંને રાષ્ટ્રોએ વેપાર, ઉર્જા અને સુરક્ષામાં વધતા સહયોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં દ્વિપક્ષીય વેપાર 200 અબજ યુએસ ડોલરને વટાવી ગયો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર શી સાથે ચર્ચા માટે ચીનની મુલાકાત લીધી. તેના થોડા સમય બાદ આ બેઠક થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26 મેના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં પણ હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે.
ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી

એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશમાં કહ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે એક વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં

0: થશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા 23મા ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. પંજાબ પોલીસે દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અબુધાબીથી સરહદી રાજ્ય પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માદક દ્રવ્યની હેરફેર કરવા માટે નેટવર્ક કાર્યરત હતું. આ કાર્યવાહી હાથ ધરનાર અમૃતસર કમિશનરેટ પોલીસે 10 કિલો મેથામફેટામાઇન અને 4 કિલો હેરોઇન સાથે 2 ડ્રગ દાણચોરોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીમાંથી એક તાજેતરમાં જ દુબઈથી કથિત રીતે તાલીમ લીધા બાદ અને પંજાબના વિવિધ જિલ્લામાં માદક દ્રવ્યની સપ્લાય કરવા માટે હેરોઇન અને આઈસીઈના કન્ઝાઇમેન્ટનું કામ સોંપ્યા બાદ પરત ફર્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બીસી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે તેમને એક અસાધારણ નેતા, એક પ્રતિષ્ઠિત સૈનિક અને એક અનુભવી પ્રશાસક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને તેના લોકોની સેવામાં સમર્પિત કર્યું. ભારતીય શેરબજારમાં નબળા વૈશ્વિક સંકેત, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ઇરાન અંગે નવી ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે શરૂઆતના વેપારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 20 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી. લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા હતા, જેમાં મિશેલ માર્શે 96 અને જોશ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશ રાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવી 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું હતું. વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સીએ દિવસ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, મરાઠવાડા અને ઓડિશામાં આગામી 2 દિવસ સુધી ગરમીના મોજાની સ્થિતિ રહેવાની અપેક્ષા છે. ચીનના અનેક ભાગોમાં ભારે વરસાદ અને પૂરથી વિનાશ સર્જાયો છે, જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને ઘણા ગુમ થયા છે. રાજ્ય મીડિયા અહેવાલ અનુસાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં હુનાન, હુબેઈ અને ગુઇઝોઉ પ્રાંતનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: हो रही थी, कितने सारे श्रोताओं ने नदी के गानों की बात की, तो मैंने सोचा कि एक मोन्टाज कर लेते हैं.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ, જેમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલાં તેમજ રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાને લઈ જરૂરી તૈયારી પર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આ બેઠકમાં મહિલા અનામત બિલ પર વિધાનસભાના એક દિવસીય સત્ર સંદર્ભે તથા રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત વિષય પર ચર્ચા કરાઈ. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના સભ્યોએ આજે રાજ્યના બીજા પ્રવાસ દરમિયાન આજે વિવિધ રાજકીય પક્ષના આગેવાન સાથે ચર્ચા કરી. ગાંધીનગરમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સમિતિ ચર્ચા કરી રહી છે. આ સાથે જ બપોરે સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ અંગે ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપી હતી.
1: આનાથી અનેક ફાયદાઓ છે, એટલા માટે માનીએ છીએ. બંધારણ પણ કહે છે કે આ કરી શકાય. વહીવટી તંત્રને ફાયદો છે, આર્થિક રીતે ફાયદો છે, અને આ ઈચ્છનીય પણ છે. વર્ષમાં 3 ચૂંટણીઓ આવે છે, તંત્ર એમાં વ્યસ્ત હોય છે, ખર્ચો એકનો એક ડબલ વાર થાય છે. આ બધું જોતા પરિપક્વ નિર્ણય સરકારે અને પાર્ટીએ કર્યો છે. ત્યારે અમે કેન્દ્રે 129મો બંધારણીય સુધારો જયારે કર્યો છે એને સમર્થન આપવા માટે અમે આવ્યા છીએ.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી. તેમણે ખેતરમાં હળ ચલાવી હળદરનું વાવેતર કર્યું. અગાઉ તેમણે મલાવ ગામની રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. તેમણે વહેલી સવારે શાળાના વિદ્યાર્થી, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો.

0: સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ આજે ઓનલાઇન માધ્યમથી સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સ્વગણતરી કરાવવા અપીલ કરતા સંદેશ આપ્યો હતો.
1: મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ આ રાષ્ટ્રીય જનગણનાના અભિયાનમાં સહકાર આપો. આ દેશ હિતનું કાર્ય છે, આ રાષ્ટ્ર હિતનું કાર્ય છે. રાષ્ટ્રની નીતિઓનો આધાર આ જનગણના થવાની છે ત્યારે આપણા નાગરિક ભાઈઓ બહેનો તરફથી સંપૂર્ણ સહકાર મળે. અને વર્તમાન સમયમાં જ્યારે ડિજિટાઇઝેશન પ્રત્યેક ખૂણામાં થઈ ગયું છે ત્યારે આપ ડિજિટલી આપણી સ્વગણનાનો કરાવો એવો મારો આપને આગ્રહ છે.
0: બીજી તરફ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઓનલાઇન માધ્યમથી તેમની અને પરિવારની વિગત સાથેની અરજી ભરી સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા. ઉલ્લેખનીય છે કે આગામી 31 તારીખ સુધી યોજાનારી સ્વગણતરી પ્રક્રિયામાં લોકો ઓનલાઇન પોર્ટલ se.census.gov.in પર જાતે તેમની માહિતી ભરી શકે છે. ત્યારબાદ આગામી 1 જૂનથી ગણતરીદારો નાગરિકોના ઘરની મુલાકાત લઈ વિવિધ વિગતોની જાણકારી મેળવશે. મહેસાણામાં ધરોઈ બંધમાંથી પાણી ઊંચું લાવીને હાડોલ અને ડભાટ જેવા 14 ગામના તળાવ અને 24 ચેકડેમ ભરવા સરકાર દ્વારા પાઇપલાઇન યોજનાને મંજૂરી અપાઈ છે. અંદાજીત 95 કરોડ રૂપિયાથી વધુની આ યોજનાથી ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેમ અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે. ભાવનગરના બડબીટ ટોલનાકા નજીક કાર અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં 3 યુવકના મોત થયા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડી રાત્રે કાર આગળ જઈ રહેલા કન્ટેનરના પાછળના ભાગે અથડાઈ હતી ત્યારે કારમાં સવાર યુવકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને ઘટનાસ્થળે જ 3 મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી 3 મૃતદેહને બહાર કઢાયા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. અમદાવાદ શહેર પોલીસ માળખામાં મહત્વનો વહીવટી ફેરફાર કરાયો છે ત્યારે આજે નવા ઝોન 8 ડીસીપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે આ નવા ઝોન 8માં 5 પોલીસ સ્ટેશનને આવરી લેવાયા છે જેનાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત થશે અને પોલીસ સેવા વધુ સારી બનશે.
2: आज ये जोन जो शुरू हुआ है इससे यहाँ के एरिया के लोगों को काफी फायदा होगा. लोगों की एक्सेस यहाँ पे फास्ट होगी डीसीपी के लिए और लॉ एंड ऑर्डर में भी इससे काफी इम्प्रूवमेंट होगी. आज से ये शुरू हो गया है, कल हमने इसका ऑर्डर कर दिया था. आज 00 आवर्स लास्ट नाइट से ये शुरू हो चुका है.
0: રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહીવત છે. હવામાન વિભાગની યાદી મુજબ આ સમયગાળામાં રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ અને રાજકોટમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: સી ગણતરી આપણો વિકાસ.
1: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી દાંડિયા બજાર, વડોદરા.
2: વાત એક ફિલ્મની.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: 27 આપણી વસ્તી ગણતરી આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2017

0: से हूँ।
1: क्या बात है, क्या बात है। तो आगे की बातचीत के लिए प्यास बाकी है। बहुत बहुत शुक्रिया आप विविध भारती के स्टूडियो में आए और इतनी बातें की।
0: बहुत बहुत शुक्रिया यूनुस, और पूरे विविध भारती परिवार को मेरी तरफ से धन्यवाद, आभार, और अपने पूरे परिवार में फिर एक बार अपने पुराने दोस्तों से मिलने के लिए और पुराने श्रोताओं से मिलने के लिए, मिलाने के लिए मैं आभारी हूं। बहुत बहुत शुभकामनाएं, धन्यवाद।
1: शुक्रिया सर, शुक्रिया।
2: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। छाया गीत कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
0: रेडियो सखी ममता सिंह का नमस्कार। ख्वाबों को मुट्ठी में बटोरे वो बेख्याली में जिंदगी की राहों पर सरपट भागती जा रही थी कि अचानक राह पर पड़े पत्थर से टकरा गई। मुट्ठी में बंद ख्वाबों के जुगनू इधर उधर बिखर गए। उसका एक भला सा नाम था, लेकिन उसकी पहचान नाम से नहीं बल्कि उसके हुनर से थी।

0: ख्वाबों की रेशमी दुशाला ओढ़े वो खेतों मेड़ों से जा रही थी, तभी उसे कहीं से रेडियो की आवाज आई। रेडियो पर बज रहा था मोहब्बत का गीत, प्यार का राग। बस उसे उस गीत से प्यार हो गया और उसके कदम ठिठक गए। पहली बार उसे एहसास हुआ कि उसके ख्वाबों से भी खूबसूरत होता है प्यार का राग।
1: दिल का भंवर करे पुकार, प्यार का।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે PM સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિત માં જારી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: आप सुन रहे हैं विविध भारती देश की सुरीली धड़कन कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

0: આ પેટીઓન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર KJIT. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400.
5: काशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने, देवीदास लेन, बोरीवली पश्चिम, मुंबई. प्रवेश बिल्कुल मुफ्त. आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं.
6: ये है विविध भारती.
7: विविध भारती, देश का रेडियो.
8: मेरे पिया के रंग पिया है वहां से.
9: चाहे हो पुराने मधुर गाने या नए संगीत की ताजगी,
10: मैं निकला ओ गड्डी लेके ओ रास्ते पर ओ सड़क.
7: चाहे हो मन लुभावनी बातें.
11: एक्टर बनने का शौक मुझे हुआ, मैंने शहीद फिल्म देखी थी दिलीप कुमार साहब की, और कुछ ही महीनों में फिल्म फेयर में टैलेंट कॉन्टेस्ट के लिए अर्जी छपकर आ गई. अर्जी मैंने भरी, धर्मेंद्र सिंह देओल, तस्वीरें भेज दी, मुझे बुला लिया गया और मेरी फोटो सिलेक्ट करने वाले थे दत्त साहब एंड नरगिस जी.
9: विविध भारती पर हर पल है खास.
7: आज के मेहमान और कार्यक्रम है अपने आप में अनोखे.
12: आज के फनकार.
9: विविध भारती हर रोज लाती है ढेर सारी खुशियाँ और ढेर सारा मनोरंजन.
12: विविध भारती के विविध रंगी कार्यक्रमों की विविधा.
7: विविध भारती, संगीत, मनोरंजन और संस्कृति का संगम.
13: इस समय आप सुन रहे हैं कार्यक्रम तराने नए पुराने. जब प्यार किसी से होता है, लीजिए अब सुनिए इस फिल्म का गीत लता मंगेशकर और मोहम्मद रफी की आवाज में. धुन बनाई है शंकर जयकिशन ने, बोल लिखे हैं हसरत जयपुरी ने.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: શું તમે તૈયાર કરો છો? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: મહેફિલ સૃજન ભારતી. इस बार सृजन भारती लेकर आ रहा है लोक संगीत की भीनी खुशबू और कुछ दिलचस्प बातों का गुलदस्ता. और ये कार्यक्रम होगा एक मुक्ताकाशी रंगमंच पर. 21 मई शाम 6:30 पर लोक संगीत और कुछ दिलचस्प बातों से सजा रंगारंग कार्यक्रम. आयोजन स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने, देवीदास लेन, बोरीवली पश्चिम, मुंबई. प्रवेश बिल्कुल मुफ्त. आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं.
3: हर रोज सुबह 7 सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार.

0: ભારત કા ગમ એક્સપર્ટ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં લવલીન નિગમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજ રોમમાં ઇટલી કે પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની કે સાથ પ્રતિનિધિમંડળ સ્તર કી વાર્તા કી. બેઠક મેં વેપાર, નિવેશ, ટેકનોલોજી, રક્ષા, સ્વચ્છ ઉર્જા ઓર રણનીતિક સાઝેદારીઓ મેં સહયોગ બઢાને પર વિશેષ બલ દિયા ગયા. વાર્તા કે બાદ સંયુક્ત સંવાદદાતા સંમેલન મેં શ્રી મોદીને ઘોષણા કી કે ભારત ઓર ઇટલીને અપને દ્વિપક્ષીય સંબંધો કો વિશેષ રણનીતિક સાઝેદારી કે સ્તર તક લે જાને કા ફેસલા કિયા હૈ.
3: પિછલે લગભગ 3.5 વર્ષો મેં મુજે કઈ બાર પ્રાઇમ મિનિસ્ટર મેલોની સે મિલને કા અવસર મિલા હૈ. યે ભારત ઓર ઇટલી કે બીચ કરીબી સહયોગ ઓર સામંજસ્ય કો દર્શાતા હૈ. ઉનકે નેતૃત્વ મેં હમારે સંબંધો કો નઈ ગતિ, નઈ દિશા ઓર નયા આત્મવિશ્વાસ મિલા હૈ. મુજે ખુશી હૈ કે હમ અપને સંબંધો કો અપગ્રેડ કરતે હુએ સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કી ઘોષણા કર રહે હૈ.
2: શ્રી મોદીને કહા કે દોનો દેશ દ્વિપક્ષીય વેપાર કો 20 બિલિયન યુરો તક પહોંચાને કે લિયે કામ કર રહે હૈ. શ્રી મોદીને કહા કે દોનો દેશ ભારત ઇટલી નવાચાર કેન્દ્ર સ્થાપિત કરને પર કામ કર રહે હૈ.
3: ટેકનોલોજી ઓર ઇનોવેશન હમારી પાર્ટનરશિપ કા એન્જિન હૈ. એઆઈ, ક્વાન્ટમ, સ્પેસ ઓર સિવિલ ન્યુક્લિયર એનર્જી જૈસે ક્ષેત્રો મેં હમારે સહયોગ કી અપાર સંભાવનાએ હૈ. દોનો દેશો કે સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ સેન્ટર્સ ઓર ઉદ્યોગો કો આપસ મેં જોડને કે લિયે હમ ઇન્ડિયા ઇટલી ઇનોવેશન સેન્ટર પર કામ કર રહે હૈ.
2: શ્રી મોદીને કહા કે દોનો દેશ આતંકવાદ કો માનવતા કે લિયે ગંભીર ખતરા માનને મેં કે મામલે મેં એકજુટ હૈ. સુશ્રી જોર્જિયા મેલોની ને કહા કે દોનો દેશો કે બીચ કી દોસ્તી સમ્માન ઓર આપસી વિશ્વાસ પર આધારિત હૈ. હાલ કે વર્ષો મેં ભારત ઇટલી સંબંધો મેં અભૂતપૂર્વ પ્રગતિ હુઈ હૈ. પ્રધાનમંત્રી મોદી ઓર પ્રધાનમંત્રી મેલોની ને સંયુક્ત લેખ મેં કહા કે દોનો દેશો કે બીચ સંબંધ સૌહાર્દપૂર્ણ મિત્રતા સે વિકસિત હોકર એક વિશેષ રણનીતિક સાઝેદારી કે સ્તર તક પહોંચ ગયે હૈ. યે સંબંધ સ્વતંત્રતા, લોકતંત્ર ઓર ભવિષ્ય કે લિયે સાઝા દ્રષ્ટિકોણ કે મૂલ્યો પર આધારિત હૈ. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ને સિયોલ મેં દક્ષિણ કોરિયા કે રક્ષા અધિગ્રહણ કાર્યક્રમ પ્રશાસન કે મંત્રી લી જોંગ ચુલ સે મુલાકાત કી. બેઠક કે દોરાન દોનો પક્ષ સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન ઓર સંયુક્ત નિર્યાત કે અવસર પેદા કરને કે લિયે આપસી પ્રયાસો કા લાભ ઉઠાને પર સહમત હુએ. દોનો દેશો કે નવાચાર ઇકોસિસ્ટમ કો આપસ મેં જોડને વાલી મહત્વાકાંક્ષા કાઇન્ડ એક્સ પહેલ કી ક્ષમતા કો પૂરી તરહ સે ઇસ્તેમાલ કરને કે લિયે એક રૂપરેખા પર ભી ચર્ચા કી ગઈ. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ને આગામી નીટ યુજી પુનર્પરીક્ષા કે સુરક્ષિત, નિષ્પક્ષ ઓર સુચારૂ સંચાલન કે લિયે કડી નિગરાની ઓર પુખ્તા સુરક્ષા વ્યવસ્થા કી આવશ્યકતા પર બલ દિયા હૈ. શ્રી પ્રધાન ને આજ નઈ દિલ્હી મેં કેન્દ્રીય સુરક્ષા ઓર ખુફિયા એજન્સીઓ કે સાથ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક મેં યે બાત કહી. ઇસ દોરાન ગુમનામ ઓનલાઇન સમૂહો કે માધ્યમ સે પ્રતિયોગી પરીક્ષાઓ સે સંબંધિત ગલત સૂચનાઓ કે બઢતે પ્રસાર પર ભી ચિંતા વ્યક્ત કી ગઈ. રક્ષા અનુસંધાન ઓર વિકાસ સંગઠન ને અનમેન્ડ એરિયલ વ્હીકલ લોન્ચ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ કે અંતિમ વિકાસ પરીક્ષણ કો સફળતાપૂર્વક કિયા હૈ. યે આત્મનિર્ભર ભારત પહેલ કે અંતર્ગત સ્વદેશી રક્ષા ક્ષમતાઓ કો મજબૂત કરને કી દિશા મેં એક ઓર મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હૈ. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ને સફળ પરીક્ષણ કે લિયે રક્ષા અનુસંધાન ઓર વિકાસ સંગઠન, સાર્વજનિક ક્ષેત્રો કે ઉપક્રમો, રક્ષા સહ ઉત્પાદન ભાગીદારો ઓર ઉદ્યોગ જગત

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: आलस भरी सुबह जैसे चाय में घुल जाए चीनी.
3: देखो जी बहार आई गांवों में खिली कलियां.
2: आपके जीवन में घोलते हैं संगीत भूले बिसरे गीत.
4: मैं तेरा राग तू मेरी रागनी.
2: गुजरे दौर की आवाजें धुनों की अनूठी परवाज सुनहरे गानों का अंदाज आपकी सुबह को बनाए खास भूले बिसरे गीत. हर रोज सुबह 7 बजे सिर्फ विविध भारती पर.
5: इस समय आप सुन रहे हैं कार्यक्रम तराने नए पुराने. लीजिए सुनिए जानिसार अख्तर का लिखा गीत जिसकी धुन बनाई है खयाम ने. आवाज़ लता मंगेशकर की. फिल्म का नाम शंकर हुसैन.

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે અને આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ આજે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું છે.
1: આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જયારે આ અદભુત વિચારના આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે.
0: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરીને પ્રતિભાવો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીમંડળની બેઠક અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, માત્ર 2.5 મહિનામાં 40,000 ઘરોમાં નવા ડીપીએનજી ગેસ કનેક્શન અને 13,000 પુનઃ જોડાણ અપાયા છે. તેમણે કહ્યું કે ગુજરાત એનર્જી લિમિટેડ સહિત રાજ્યની તમામ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ મળીને આશરે 85,000 ડીપીએનજી કનેક્શન અને 1,100 વાણિજ્યિક જોડાણ પૂરા પાડ્યા છે.
2: પેટ્રોલ ડીઝલ ની પણ ચર્ચા થઈ છે. ચીફ સેક્રેટરીએ પણ તમારા ઇનપુટ આપ્યા છે. એનું મોનિટરિંગ પણ કર્યું છે. જ્યાં જ્યાં મુશ્કેલી ને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે. કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો.
0: ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વતનપ્રેમ યોજનામાં લોકભાગીદારી વધારવા નિયમોમાં સુધારા કરાયા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકશે. વિકાસના કામોને 2 શ્રેણી એ અને બીમાં વિભાજિત કરાયા છે, જેમાં સરકાર વિકાસ કામોમાં 20-60% સુધીનો ફાળો આપશે. કામની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા જિલ્લા ખાતાના વડા અને વિભાગ કક્ષાએ સમિતિઓને સત્તા સોંપાઈ છે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મોરબીમાં સિરામિક 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83 થી વધીને 670 થઈ છે. તેમણે ઉમેર્યું કે નવા પીએનજી કનેક્શન મળવાથી મોરબીના સિરામિક ઉદ્યોગોને વેગ મળશે.
2: બહુ મહત્વનો નિર્ણય. 1.5 મહિનાની અંદર જ કાર્યરત એકમોની સંખ્યા જે 83 હતી એનાથી વધીને 670 મોરબી સિરામિક જે ઉદ્યોગો હતા એમને નવો પ્રાણ આપવાનું કામ એ ડીપીએનજી કનેક્શન આપીને 13,000 પુનઃ જોડાણ કરીને 40,000 રહેણાંક હેતુ માટે થઈને ખૂબ મહત્વનો નિર્ણય થયો છે. એનાથી આખા ઉદ્યોગ સિરામિકને ખૂબ મોટો ફાયદો થવાનો છે.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાવ ગામે આયોજિત પ્રાકૃતિક

0: કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. આત્મા કચેરીના સહયોગથી આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી આપણી ધરતી માતા ઝેરી બની રહી છે. કેન્સર, હાર્ટ એટેક અને કિડની ફેલ થવા જેવા ગંભીર રોગોથી આવનારી પેઢીને બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે ગાય આધારિત ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ પક્ષીઓને બચાવવા અને સ્વસ્થ જીવન જીવવાનો એકમાત્ર માર્ગ છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવે આજે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનું નિરીક્ષણ કર્યું. તેમણે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને સમગ્ર રૂટ અને સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી. તેમણે સ્ટેશનો પર કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તહેનાતીનું અવલોકન કરી પ્રતિક્રિયા આપી હતી.
1: ખાસ કરીને જે સ્ટેશન્સ છે એમના સાથે કેવી રીતે સહયોગ છે, સંકલન છે. મેટ્રો સ્ટેશનના જે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે તો એમને સાથે પણ આપણે વાતચીત કરી છે અને કેટલા લાઇનો છે, અમને કોઈ પોલીસ તરફથી વધુ કંઈ સહકાર જોઈતી હતી એ બાબતમાં પણ ચર્ચા થયેલી છે અને મને ખૂબ સંતોષ છે કે વધુમાં વધુ પેસેન્જર્સ ત્યાં જોડાયેલા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. સુરેન્દ્રનગર પોલીસ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 125થી વધુ ઘર અને વખાર ચેક કરવામાં આવ્યા. આ દરમિયાન 84 ઘરમાંથી 1,25,00,000 રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. ચેકિંગ દરમિયાન 8 વોન્ટેડ આરોપીઓ પણ મળી આવ્યા હોવાનું ASP વેદિકા બિહાનીએ જણાવ્યું છે.
2: जितने भी HS MCR बूटलेगर और गुनाह प्रवृत्ति वाले भारी माथे इसम थे, उन सभी के घर चेक करने आए और इससे एक सुरेंद्रनगर जिला पुलिस को एक काफी अच्छी सक्सेस मिली कि 8 वांटेड आरोपी मिले, जिसमें से एक आरोपी तो ऐसे थे जिसके खिलाफ 3 वारंट निकले हुए थे और वो गुनाहित प्रवृत्ति का था, जिसके खिलाफ 6 FIR पहले दर्ज की गई थी.
0: વલસાડ જિલ્લા ધરમપુર બરૂમાળમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. SOGની ટીમ બરૂમાળ ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળી સામે 3 રસ્તા પાસે શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મોટરસાયકલ પર જતો શખ્સ શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી. આ દરમિયાન મોટરસાયકલના સ્ટીયરિંગમાં છુપાવેલી થેલીમાંથી 472 ગ્રામ માદક પદાર્થ મળી આવ્યો. પોલીસે કુલ 53,000 મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્યાવરણની સુરક્ષા અને સંસાધનોના પુનઃ ઉપયોગના હેતુથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત લાંબા સમયથી પડી રહેલા અખાદ્ય તેલના જથ્થાનો સલામત અને યોગ્ય નિકાલ કરવા માટે તેને રિસાયકલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી અંદાજે 45,000ની આવક થઈ છે અને કુલ 1,801 કિલો અખાદ્ય તેલના જથ્થામાંથી બાયોડીઝલ બનાવાશે, જેનો ઉપયોગ ફ્યુઅલ એટલે કે બળતણ તરીકે થઈ શકશે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડે રાજ્યભરના તમામ નોંધાયેલા વકફ મુતવલ્લીઓ, ટ્રસ્ટીઓ, વકફ હિતધારકો તેમજ સમાજના આગેવાનોને ઉમ્મીદ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા 26 મે 2026 સુધીમાં પૂર્ણ કરવાની અપીલ કરી છે. વકફ સંપત્તિઓની પારદર્શિતા, જવાબદારી, કાયદેસર સંરક્ષણ અને સુવ્યવસ્થિત ડિજિટલ સંચાલન સુનિશ્ચિત કરવા ઉમ્મીદ પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસમાં તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું છે.
3: અમદાવાદ કે લીએ આજ મેઇનલી ક્લિયર સ્કાય દિયા ગયા હૈ ઓર જો અધિકતમ તાપમાન હૈ 43 ડિગ્રી સેન્ટીગ્રેડ કે આસપાસ રહેને કા સંભાવના દિયા ગયા હૈ. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ અમદાવાદ મે વો હૈ 43.7 ડિગ્રી સેન્ટીગ્રેડ, જો સામાન્ય સે 1.7 ડિગ્રી સેન્ટીગ્રેડ જ્યાદા હૈ. ગાંધીનગર મે રેકોર્ડ હુઆ હૈ 43.2 ડિગ્રી સેન્ટીગ્રેડ, સુરેન્દ્રનગર મે રેકોર્ડ હુઆ હૈ 43 ડિગ્રી સેન્ટીગ્રેડ, સુરત મે રેકોર્ડ હુઆ હૈ 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: કચ્છ મ્યુઝિયમ ખાતે ત્રિદિવસીય કલા સંસ્કૃતિ અને વારસા ઉત્સવ કલાવિધિ 2026 યોજાઈ ગયો. 3 દિવસ ચાલેલા આ મહોત્સવે કલાપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ

ને કચ્છના વારસાથી પરિચિત કરાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ અંતર્ગત વિશેષ સત્ર યોજાયું, સાથે જ લાઇવ પ્રિન્ટ મેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્રણેય દિવસ સુધી ભાગ લેનાર તમામ સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે અને આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આપને સંભળાવીએ અંદાજ ફિલ્મનું ગીત ઉદિત નારાયણ

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ભારત અને ઇટાલિયા દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે બંને દેશના દ્વિપક્ષીય સંબંધ હવે તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકને ગુજરાત સરકારનું સંપૂર્ણ સમર્થન. ડીઆરડીઓએ માનવરહિત હવાઈ વાહન મિસાઇલ ULPGM-V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન. આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ કર્યો. મુખ્ય ક્ષેત્રોમાં બંને દેશના સંબંધને વધુ મજબૂત બનાવવાના હેતુસર યોજાયેલી આ બેઠકમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને વ્યૂહાત્મક ભાગીદારીમાં સહકાર વધારવા પર વિશેષ ભાર અપાયો. બંને નેતાએ પરસ્પર હિત સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમ પર પણ ચર્ચા કરી હતી.
1: ભારત ઓર ઇટલી એકમત હૈ કે આતંકવાદ માનવતા કે લીએ ગંભીર ચુનૌતી હૈ. ટેરર ફાઇનાન્સિંગ કે ખિલાફ હમારી સાજા પહેલ ને પૂરે વિશ્વ કે સામને એક મહત્વપૂર્ણ ઉદાહરણ પ્રસ્તુત કિયા હૈ. યુક્રેન, પશ્ચિમ એશિયા તથા અન્ય તનાવો કો લેકર હમ લગાતાર સંપર્ક મે રહે હૈ. ભારત કા મત સ્પષ્ટ હૈ કે સભી સમસ્યાઓ કા સમાધાન ડાયલોગ ઓર ડિપ્લોમસી કે માધ્યમ સે હોના ચાહિયે.
0: આ ચર્ચા બાદ બંને મહાનુભાવોએ સંવાદદાતા સંમેલનમાં સંયુક્ત નિવેદન આપ્યું હતું. તેમાં શ્રી મોદીએ ભારત અને ઇટાલીએ પોતાના દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. તેમણે કહ્યું, બંને દેશ સંયુક્ત વ્યૂહાત્મક કાર્યયોજના 2025-2029 દ્વિપક્ષીય સંબંધ માટે વ્યવહારિક અને ભવિષ્યલક્ષી માળખું પૂરું પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત ઇટાલી સંરક્ષણ ઔદ્યોગિક વ્યૂહરચનાએ સૈન્ય સામાનના સહવિકાસ અને સહ ઉત્પાદનનો માર્ગ મોકળો કર્યો છે.
1: દોનો દેશો કે સ્ટાર્ટઅપ, રિસર્ચ સેન્ટર્સ ઓર ઉદ્યોગો કો આપસ મે જોડને કે લીએ હમ ઇન્ડિયા ઇટલી ઇનોવેશન સેન્ટર પર કામ કર રહે હૈ. હમારી સેનાઓ કે સાથ સાથ દોનો દેશો કે રક્ષા ઉદ્યોગો કે બીચ ભી સહયોગ બઢ રહા હૈ. મેરીટાઇમ પાવર્સ કે રૂપ મે ભારત ઓર ઇટલી કે બીચ કરીબી સહયોગ સ્વાભાવિક હૈ. હમ મિલકર શિપિંગ, પોર્ટ્સ, મોડર્નાઇઝેશન, લોજિસ્ટિક ઓર બ્લુ ઇકોનોમી પર કામ કરેંગે.
0: આ પ્રસંગે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે બંને દેશ તેમના સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જઈ રહ્યા છે. હવે બંને દેશના દ્વિપક્ષીય સંબંધ સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવામાં સક્ષમ છે. ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીને સંપૂર્ણ સમર્થન આપ્યું. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે સંયુક્ત સંસદીય સમિતિ JPC સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે સરકારના સહકાર અને તૈયારીઓનું રજૂ કરી હતી.
2: આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જયારે આ અદભુત વિચારના આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે.
0: લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળની JPCની ટીમે ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીઓ, વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. દરમિયાન તમામ લોકો એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે પોતપોતાના વિચાર સમિતિ સમક્ષ રજૂ કર્યા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગામી NEET યોજી પુનઃ પરીક્ષાને સુરક્ષિત, નિષ્પક્ષ અને યોગ્ય સંચાલન માટે કડક દેખરેખ અને સઘન સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં કેન્દ્રીય સુરક્ષા અને ગુપ્તચર સંસ્થાઓની સાથે એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં શ્રી પ્રધાને આ વાત કહી હતી. આ બેઠકમાં અનામી ઓનલાઇન જૂથના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા પ્રસાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. શ્રી પ્રધાને એવા નેટવર્ક પર કાર્યવાહીનો નિર્દેશ આપ્યો જેમાં ખોટી માહિતી ફેલાવનારા માધ્યમોને સક્રિય રીતે ઓળખવા

0: અવરોધિત કરવા અને બંધ કરવાનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. દેશે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન DRDOએ માનવરહિત હવાઈ વાહન પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ ULPGM-V3 નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ મિસાઇલના પરીક્ષણ બદલ DRDO, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, સંરક્ષણ સહ ઉત્પાદન ભાગીદારો અને ઉદ્યોગ જગતની પ્રશંસા કરી હતી. તેમણે ટેન્ક વિરોધી ભૂમિકા માટે હવાથી જમીન મોડ અને ડ્રોન હેલિકોપ્ટર તથા અન્ય હવાઈ લક્ષ્યો માટે હવાથી હવામાં તેની અસરકારકતા અંગે માહિતી આપી હતી. શ્રી સિંહે આને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં વ્યૂહાત્મક સિદ્ધિ ગણાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ સંપાદન કાર્યક્રમ વહીવટી મંત્રી લી જોંગ ચુલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ બેઠકમાં બંને પક્ષ સંયુક્ત વિકાસ, ઉત્પાદન અને નિકાસની તકનું સર્જન કરવા પરસ્પર પ્રયાસનો લાભ ઉઠાવવા પર સંમત થયા. સર્વોચ્ચ અદાલતે વસ્તી ગણતરી 2027 હેઠળ જાતિ આધારિત ગણતરી કરાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી. અદાલતે જણાવ્યું કે આ મુદ્દો સરકારના નીતિગત અધિકાર ક્ષેત્રમાં આવે છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કહ્યું કે પછાત વર્ગના વિકાસલક્ષી ઉકેલ તૈયાર કરવા સરકારે તેમની સંખ્યા જાણવી જરૂરી છે. આવા આંકડાઓ એકઠા કરવા કોઈ ખોટી વાત નથી અને આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો. ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું અનુમાન લગાવાયું છે. તેના કારણે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વધતું મુખ્ય અર્થતંત્ર તરીકે યથાવત રહેશે. સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇંગો પીટલે વિશ્વ આર્થિક સ્થિતિ અને સંભાવના અહેવાલના મધ્ય વર્ષના તાજેતરની માહિતી અંગે પત્રકારોને માહિતી આપતા કહ્યું, ભારતની મજબૂત ગ્રાહક માંગ, જાહેર રોકાણ અને સેવા નિકાસમાં વૃદ્ધિ તેના અર્થતંત્રને ટેકો આપી રહી છે. જોકે આ અહેવાલમાં ભારતના કુલ ઘરેલું ઉત્પાદન GDPનું પૂર્વાનુમાન 6.6% ઘટાડીને 6.4% કરાયું છે, પરંતુ આવતા વર્ષે વૃદ્ધિમાં તેજી આવવાની શક્યતા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી 65મી મેચમાં અજિંક્યા રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. હાલમાં મળતા અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 24 રન કર્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ કોલકાતાની ટીમ 8મા અને મુંબઈની ટીમ 9મા ક્રમાંક પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મહિલાઓ, બાળકો અને કિશોરોના આરોગ્ય માટેની વૈશ્વિક કાર્યસૂચિને આગળ વધારવા ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે આજે જીનીવામાં 79મી વિશ્વ આરોગ્ય સભા દરમિયાન માતા, નવજાત અને બાળ આરોગ્ય માટે ભાગીદારી PMNCHના બોર્ડ અધ્યક્ષ હેલેન ક્લર્ક સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. દરમિયાન શ્રી નડ્ડાએ બોર્ડના ઉપાધ્યક્ષ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે PMNCHમાં ભારતની સક્રિય નેતૃત્વ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ભારત અને ઇટાલીયા દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું, બંને દેશના દ્વિપક્ષીય સંબંધ હવે તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકને ગુજરાત સરકારનું સંપૂર્ણ સમર્થન. DRDOએ માનવરહિત હવાઈ વાહન મિસાઇલ ULPGM-V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન. IPL ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વિવિધ ભારતી સે બોલ રહે હૈ, દેશ કી સુરીલી ધડકન.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
2: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.